0: 집은 너무 힘들어.
1: 누나이다. 아숙구 이름은 어떤 맛에 자 이목신 것이네. 이빠세 희당네 행리버니 앞빛부 다기 변신기 신품 맞자시나 희당레이바 닥터리 영바 내가기 신인첸 뿌잉세잉 꼬너리브로 파워버 컴비디네 농부터부 루파비버 굴리에멀레르 컵로 실비르가 떠뻐 파워버 사위네 농부터부 빠붕시 소래 빠붕는 짠으버니 해드네 루파비버 아사포 아무도 파워버레르 컵로 마치기는 마락마락타 많은 감자바 진이 여우더바 성공부 어려버수 아자아탁부 어려버수 비스크 나트라가 아참 눈 하와이도 어려버수 그래 부자를 안 봐도 이마 바쁜 것이 소래 그래 영진 비오 하이르버득이 마침 만나오는 닝원 능기 아직까지 아워도 봐 사르노 하이드나 생각근 와 하이드나 생각한드레드나
0: 아참마네 뭐고이 봐 이사하도나 카라카라 상아 잉아이 두다디 바쁜 카리 사리 이마 카리 사닝이 하이드나 헤헥라라 안 봐도 수 나시디 방드레도 시다기디 레비닝아이 레이타다나 아이나 모이 파봉기 히닥 라이바 헤헥 삿빠도 아두 파오바 라이바나 아이기다 라이라가 미기 타박 떠오바 삿빠 야로이 하이더나 탱기 바수 야리 바니네
1: 사르 바수 사드르 바수 아이 코이니들 레제게 하이 바수 레카이 마망금 코이 부 요니 하이네 그리고 보다 아이나 파몽덕이 허겉 깡컷 넘드나 힙든 레크르바디 감독도리 하 넘세바도 보석 보수 팅크니 레민너리바 이자이 모노수 한니 영비르로이네
0: 마고이 바봉
1: 아마가 조이 마럭지가 빠뜨네 시부터 아버니네 마마
0: 아우지부 아이고이 까리따 없이 아니면 너네 마고이 바봉
1: 저비
0: 아이고이나 아이고이나 행로라가 헤네 누가이라 키니 하이버기야 사디 동민아이라 이베라 니마 코이 바봉
1: 비쇼비에
0: 시대기 헤나 둠 와라키가 다바타니 이마 우싱아 시나 이사니 파싱세 엔지니어 독터 오이나 둠 폭락라 보이 칼라마네 마사 마사나 수 까우신나 카레
1: 쇼비에
0: 하우디 아래 일레이타 예나다나 사민나 바디 라이라다나 모이 바봉나 마탐두다 밤자나 하우나 사키보티 통바도 아이기 살록다 앞람바다 모이 바봉 디 사람바로이도 아이나 칼로바다 강하우다나 센타라키바 피랑도 이사이모 우키니 기자바나 랭반데 야리바 파디도 마좀타키바니네 마코이
1: 바봉 아이슈니네 비쇼비야 मतम दुददी आइने साक्षार ग नंग इनाक तो फम लगा ओई हाय मतदा साचे खिजिक द हपच रखे ए साम खिजिक थाद जरके हाय बदो मसी दिसा कोबरा भाव बहंग बिन बले त्रेने बे सोके
0: बाबू
1: मसे मतम न पुरो को पुंसी की होने साय दो ओइर मारि ने दे सोवे आइ द कोक हाय के तंग सी हाय बदा नंग कोक द पीबु य पीबने इदाक लंग तो पु पीजे बने करी तो जर हो गया हाय दनने सुपई नाक तो फम दुने सबा तो की हो जिकती ले हो फन कन हो रो बसु अधिन नरिंग तोर बसु तांग तांग चिकपन खंग फम खंग रो बसु इ दोम तो फमुंग न थरो थरो वंजे न खंग जब न तन कना न सु हंग बी ये
0: सो कोई बाबू
1: ओ दोम तू ने ही रे कोई नि से बो मामा
0: नुंगाय रखिनी हाय बगिया सादी चोलै मगलै त्रेने मकोइ
1: बिसोबि
0: खान मया ब मखै खल्ल बतुंदा आइ आइ एतोम तकि वइ बवा हमदि लैरे
1: आइ आइ करिनो करिनो न खल्ल बबु करिनो नै
0: खान भाइ बबु आइ न या हम न हान सिरे मकोइ बाबु वहाउनि दो मकोइ बाबु न हान सिरे आइ न मो कहे न वहाउनि दो
1: सिमि सिमि
0: आइ खैनि मा नोमत द पुन्न सियु हाइबदी यारोइदो लेहोबा मदी वाहोनी पुन्न तमाघा तौख्रबदी अवाबसिदी कोमिनरनी को मसपा
1: हे मदमग्नी मदमग्नी आइन मतम कुइनेगी ममांगदगी खलाइबसे हाइब मन्दजुने लैरबनी नै बेसोबिया
0: तंजासिदा इबोलगी लैनासे ब्लड कैंसर निदो अदुगा इबो याय मगिना बीपी स्टोकता अनिरक सुरे अहम लक्षु बता दी हिंगन दे हाइने छिदबु आइ खोइना अदुम तौख्रबा